0: ஆசை பதமட்ட சீதா
1: ஆயோஜகேண்ட தர்ஜனேகர கப்பாம்கத் போர்ட் சிட்டியே மெரக்காம்கல சீன பாத்தாலையே பிரபலேக் தலி இராட்ட பொலிசியின் பேரி ஹொரரகசேம ஸ்ரீலங்காவட்ட பெமினாத்தி மெம சீன ஜாதிக பாத்தால நாயக்கா கொலம்ப விவித ஹோட்டல் வல நவாத்தன் கனிமின் விவித அபராத வல நிறுத்தவி அத்தி பவ விமர்சன வலின் ஹெலிவிலா தியனோ கேலக் கேனோ இதிங்க சமாருண்டே திரதி இசரனாங் மெஹம மே சீனுன் தேவில்ல மேவே கப்பாம் கண்டனே பாத்தால வேட கரண்டார் ஹெமே ඒසෙල්ලම් දාන්න දුන්න ඒවා මේ කට්ටියක් දෙකලි චීන්නුන්ට ඇවිල්ලා කරන්න කිසිම චාන්ස් එකක් ඒ කාලේ ඉතුරු කලේ නෑ මේ දැන් තමයි මේ චීන්නු ඇවිල්ලා මේවැ හක්කලම් කරන්න කියලා සමහරුන්ට එහෙම හිතනවත් ඇති නේද
0: සියද පාත්‍රේ විදසා උදේ 7:50ට අනුග්‍රහය
2: ෆිෂ් කියන්නේ අපේ කැමට බීමට විතරක් සීමා වුණු දෙයක් නෙවෙයි ඒක අපේ ජීවිතේම කොටසක් හැම දවසක්ම ෆ්‍රෙෂ් වෙන්න ෆ්‍රෙෂ් විදියට හිතන්න කීල්ස් ලයිෆ් එකම ෆ්‍රෙෂ්
3: පුතේ කන්නාඩි අමතක වෙලා නේ
4: අම්ම සල්ලි දාන්නද
3: ඔව් සල්ලි දාන්න
4: ඔය ෆෝම් එක දෙන්නකෝ මං අම්මයි කන්නාඩි වෙන්න
3: තැන හොඳ නම් ඉන්නෙත් හොඳ අය
4: ඔයා වගේ හොඳ කෙනෙකුට ගනුදෙනු කරන්න ඒ වගේම හොඳ තැනක් ඕන
0: ස්ථාවරත්වයේ විශ්වාසනීයත්වය සහ ආරක්ෂාව ඉහළින්ම ලබා දී ඔබේ ස්ථාවර තන්පතුවට ඉහළ පොලියක් ලබා දෙන හොඳම තැන